શ્રોતેઓ, આપણે ગાતા હાત કાર્યક્રમ ગાતા રહે મેરા દિલ એફએમ બેન્ડ 101.7 મેગાહર્ટ્ઝ વર આકાશવાણીચ્યા છત્રપતી સંભાજીનગર કેન્દ્રાવર.

શ્રોતિઓ, આપણે કથા કાર્યક્રમ ગાતા રહે મેરા દિલ. શ્રોતિઓ, માનવાચ્યા અતિહવ્યાસાપોટી આજ નિસર્ગાલા મોઠ્યા સંકટાચા સામના કરાવા લાગત આહે. મોઠ્યા પ્રમાણાવર હોણારી જંગલતોડ આણિ ત્યામુळे